0: રાજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ
1: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ. કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જે અહીં કે અહીંથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજે છે ભાઈ નવરાત્રિનો 5મો દિવસ અને નવરાત્રિના 5મા દિવસે ભાઈ સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે અને માતાજી કમળના ફૂલ પર બિરાજમાન રહે છે અને તેમનું વાહન છે ભાઈ સિંહ અને તેમનું મન પસંદ કલર છે પીળો અને માતાજીને ભોગમાં ભાઈ કેળાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. તો નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે તે સુંદર મજાનો આપણે એક ભજન લઈ લઈએ હેમંત ચૌહાણના અવાજમાં લેવામાં આવેલું.

શ્રોતાઓ, જ્યારે આપણે વાત કરીએ છીએ ને માતાજીને, જ્યારે આપણે દિલથી પ્રાર્થના કરવાથી માંગેલું બધું મળી જાય છે. ફૂલના છોડને પાણી મળે છે ને, અને કડી પણ ફૂલ બની જાય છે. એટલે કહેવાય ને, જ્યારે આપણે મનથી માતાજીના ચરણોમાં જ્યારે પ્રાર્થના કરીએ છીએ તો આપણે જે કંઈ માંગેલું હોય છે ને આપણને જરૂરથી મળે છે. તો ચાલો સુંદર મજાનો આગલો ગરબો લઈ લઈએ આશા ભોસલેના અવાજમાં લેવામાં આવેલો.

બસ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કે પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આજે જે માતાજીના ચરણોમાં જે ગરબા વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના લાસ ગરબો છોડીને જાઉં છું એની સાથે અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.